0: always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
2: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો મારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશે વિચારસાની સાથે. ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમઃ શિવાય સ્વીકાર કરો. શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. આજની તારીખની વાત કરીએ, આજે છે 3 ઓગસ્ટ અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:01 થઈ ગઈ છે. આપણે વાત કરીએ તો ભાઈ શ્રાવણ માસ સ્ટાર્ટ થઈ ગયો છે અને શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે. તો ભાઈ કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય ને કે ભાઈ જો કોઈ તમારા વિશે ખરાબ બોલતું હોય ને તો જીવ ના બાળવો, પણ ભગવાનનો આભાર માનવો. કારણ કે આપણે કહીએ છીએ ને કેમ કે લોકો પાપ ધોવા માટે તીર્થધામ જાય છે ને ભાઈ તમારા તો ઘરે બેઠા ધોવાઈ જાય છે. એટલે કહેવાય ને કે ભાઈ જો કોઈ તમારી ખરાબ વાત બોલતું હોય ને તો ભાઈ જીવ ના બાળવાનો, જે બોલતું હોય એને બોલવા દેવાનું. અને તમારે એવું વિચારવાનું કે હા ભાઈ તમારા જે ખરાબ કર્મ છે, જે ખરાબ પાપ છે, ઓટોમેટિકલી ધોવાઈ રહ્યા છે. તો ચાલો આજે સોમવારનો દિવસ છે તો ભાઈ ભોલેનાથના ચરણોમાં એક આપણે એક સુંદર મજાની એક આરતી લઈ લઈએ. ભોલેનાથના ચરણોમાં કહેવાય છે ને કે ભાઈ ભોલેનાથ સૌનું ભલું કરનારા છે. તો ચાલો તમારું સૌ કોઈનું ભલું કરે ભોલેનાથ, એની જ આશાની સાથે એક સુંદર મજાની આપણે એક આરતી લઈ લઈએ ભોલેનાથના ચરણોમાં. આશિતી સાઈન અવાજમાં લેવા.

મૈયાઓ મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગણનમાં 10:10 થઈ ગઈ છે અને હું છું અમિતા ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારે અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 11:15 સુધી. તો આપણે વાત કરીએ ને તો ભાઈ ખોટું કરવા કા ખોટું કામ કરવા માટે સમયની જરૂર નથી હોતી, પણ જ્યારે કંઈ સાચું કામ અને સત્ય નિભાવવાનું આખી જીવન ઓછું પડે છે ને, એટલે કહેવાય છે ને જ્યારે ખોટું કામ કરવાનું હોય છે ને ત્યારે આપણે એક વાર પણ નથી સોચતા ને ટાઈમ પણ નથી સોચતા, પણ જ્યારે કંઈ સત્યનું કામ જ્યારે નિભાવવાનું હોય છે ને તો આખી જિંદગી નીકળી જાય છે પણ નથી કરી પણ શકતા. તો ચાલો એની સાથે

ભાઈ આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની અંદરમાં 10:15 થઈ ગઈ છે. તો શ્રોતા આપણે વાત કરીએ ભાઈ ખરાબ માણસની, ખરાબ વ્યક્તિનો અંતર સમજ રાખવું એ કમજોરી નથી હોતી પણ સમજદારી છે. જે વ્યક્તિના વિચારોમાં ઝેર હોય છે ને તેની નજદીક રહેવાથી પણ મનની શાંતિ છીનવાઈ જાય છે. એટલે એક એક્ઝામ્પલ એ લઈએ ને તો ભાઈ જ્યારે એક ઝેરી સાપની વાત કરીએ તો ભાઈ ઝેરી સાપ એક જ વાર ડંખ મારે છે પણ ને એકવાર ડંખ મારે તો એનો ઝેરીલો સ્વભાવ રહે.

જાય છે ને, પણ ઝેરી સ્વભાવનો માણસ વારંવાર દિલને ઘાયલ કરે છે. એટલે કે જે વ્યક્તિનો સ્વભાવ ડંખીલો હોય છે, ઝેરી હોય છે ને, એ વારંવાર દિલને ઘાયલ કરે છે. એટલે કહેવાય છે ને કે ભાઈ, ખરાબ વ્યક્તિથી અંતર રાખવું એ કમજોરી નથી પણ એ સમજદારી છે ને. ચાલો તેની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદરમજાનું આગલું ગીત લઈ લઈએ. દીપાલી ભટ્ટના અવાજમાં લેવામાં આવેલું સત્સંગ એલ્બમમાંથી

0: આપણે વાત કરીએ તો ભાઈ આપવું હોય ને તો ભાઈ માપવું નહીં, અને માપવું હોય તો ભાઈ આપવું નહીં. એટલે કોઈને કંઈ તમે આપો છો તો માપવાનું નહીં, અને માપો તો ભાઈ આપવું નહીં. કારણ કે ભાઈ સાચું દાન તો એવું હોય છે હિસાબથી નહીં પણ દિલથી થાય છે. એટલે કહેવાય છે ને કે ભાઈ જ્યારે એક હાથે આપે છે ત્યારે બીજા હાથને પણ ના ખબર પડે એવી રીતે દાન આપવું જોઈએ અને દિલથી આપવું જોઈએ. તો ચાલો એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાનું આગલું ગીત લેવામાં આવ્યું છે ઝુંપડપટ્ટી એલ્બમમાંથી હેમાંગી ડીના અવાજમાં 2024નું ઓન યુ વે.
1: આપણે જે ગરબા માટેનો દુઃખ માફી માટેનો જુગાર કરવા જઈ રહ્યા છે એ વાતની ખબર સાક્ષીને કે કોઈને ન પડવી જોઈએ.
2: જય માતાજી.

શું તો આપણે વાત કરીએ તો ભાઈ જ્યારે જોતું કરીએ છીએ ને ત્યાં સુધી સૌને ગમીએ છીએ ને બે શબ્દ જ્યાં આપણે સાચા બોલીએ છાઈ જાય ને તો ભાઈ કડવા લાગીએ છીએ એટલે કહેવાય છે ને જ્યાં આપણે સાચું બોલીએ છીએ ને તો ભાઈ બધાને કડવું લાગે છે અને જ્યાં સુધી આપણે નમીને રહીએ છીએ ત્યાં સુધી બધાને સારા લાગીએ છીએ. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. કૃષ્ણા ગઢવીના અવાજમાં લેવામાં આવેલું

બસ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યો હશે. અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે કીર્તિ સગાથિયાના અવાજમાં લેવામાં આવેલું. આના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ પૂનમ લઈને આવી રહી છે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.